0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. સવાર પડે અને દોડધામ ચાલુ. તમારા દોડતા પહેલા તમારા વિચારો દોડવા માંડે. ચલો આજની જે વાત છે એ તમારા વિચારો ઉપર કરું. આ વાત છે નંદકિશોરની, એક નાનકડા ગામમાં રહેતા ગામના વિદ્વાનોમાંથી ગણતરી થાય એમની. ગામમાં કોઈ પણ વ્યક્તિને સલાહની જરૂર પડે તો નંદકિશોર પાસે આવે, ગામના ઇન્ટેલિજન્ટ લોકોમાંથી એક. એમનું જે ઘર છે એ ઘરના સામે એક બહુ જ મોટું ખુલ્લું મેદાન છે. રોજ સવારે જ્યારે નંદકિશોર ઉઠે ત્યારે એ જે મેદાન છે એમાં એમને એક ગાય દેખાય, સફેદ રંગની ગાય. ગાયના શિંગડા એકદમ મોટા અને ગોળાકાર. ગાયની પર્સનાલિટી પાછી પ્રભાવશાળી. નંદકિશોરને રોજ જ એના શિંગડા જોઈને એવો વિચાર આવે કે યાર આટલા મોટા શિંગડા, આની અંદર મારું માથું જાય કે ના જાય, આની અંદરથી હું પસાર થઈ શકું કે ના થઈ શકું. આ કાર્યક્રમ જે છે ગાયને જોઈને આ વિચાર કરવાનો એ એક મહિના સુધી ચાલ્યો. રોજ એ ગાય દેખાય અને નંદકિશોર વિચારે કે આમાં માણસ જાય, આના આરપાર હું જઈ શકું, આના શિંગડા મારા માથાના સાઈઝ કરતા મોટા કે નાના. હવે આ જે વિચાર છે એ મગજ ઉપર એટલો બધો હાવી થઈ ગયો કે એક દિવસ નંદકિશોરે વિચાર્યું કે ભાઈ આજે તો ટ્રાય કરવું જ પડશે. નક્કી કર્યું અને મેદાન તરફ વધ્યા. ગાયના શિંગડા પકડ્યા અને માથું નાખ્યું અને જે ગાયે દોટ મૂકી છે ગાય નંદકિશોરને લઈને આખા ગામમાં દોડી. નંદકિશોરે બૂમાબૂમ કરવાની ચાલુ કરી એટલે આખું ગામ ભેગું થયું. ગમે તેમ કરીને ગામના લોકોએ ગાયને રોકી અને નંદકિશોરનું ભેરવાયેલું માથું શિંગડામાંથી બહાર કાઢ્યું. ગામવાળાઓએ નંદકિશોરને પાણી પાયું અને પૂછ્યું કે ભાઈ તમે તો ગામના વિદ્વાન છો, ગામમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો તમને પૂછવા માટે આવે, તો જરાક આવું કામ કરતા પહેલા વિચાર તો કરાય કે નહીં. નંદકિશોરે જવાબ આપ્યો કે ભૈલા એક મહિનાથી વિચાર જ કરી રહ્યો હતો એટલા જ માટે તકલીફ થઈ, જો વધારે વિચાર ના કર્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત. હવે વિચારો, ઘણી વાર આપણે પણ વધારે વિચારોમાં ભેરવાઈને ખોટા પગલા લેતા આવીએ છીએ અને વગર જોઈતી તકલીફોમાં પોતાને નાખતા આવીએ છે, જેવી રીતે નંદકિશોરે પોતાનું માથું શિંગડામાં ભેરવ્યું હતું. વાત ખાલી એટલી જ છે કે વિચારો ઓછા અને સારા રાખવા. જો બહુ જ વિચારો કરશો તો આવી જ તકલીફ થશે. સાચી વાત ને? ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. જો તમે આ મોર્નિંગ મંત્ર મિસ કરી દીધો હોય તો તમે આને સાંભળી શકશો ઓન માય ઇન્સ્ટાગ્રામ, દેટ ઇઝ આર જે કૃતાર્થ. કૃતાર્થની સ્પેલિંગ છે KRUTARTH.
1: હેલો,
2: કુડ આઈ સ્પીક ટુ મનીષ પ્લીઝ?
1: સ્પીકિંગ.
2: મેં પ્રોફેસર ત્રિપાઠી બોલ રહા હું દિલ્હી યુનિવર્સિટી સે. ઓકે મનીષ, આઈ નીડ યોર ફેવર, આપકી મદદ કી જરૂરત પડ ગઈ થી. મેં યહાં પે લેક્ચર્સ દેતા હું સ્ટુડન્ટ્સ કો, મેં યહાં પે જો સબ્જેક્ટ પઢાતા હું મેરે સ્ટુડન્ટ્સ કો, હિસ્ટરી ઓફ હ્યુમન ઇવોલ્યુશન.
1: ઓકે,
2: રાઈટ, કે પહેલે ઇન્સાન એપ થા. આઈ બિલીવ આપને ભી પઢા હોગા કિસી જમાને મેં. હા, પહેલે ઇન્સાન બંદર કી શકલ મેં થા, ફિર વો ધીરે ધીરે ધીરે ધીરે યુ નો એક ઇન્સાન બન ગયા. રાઈટ,
1: બતાયેંગે આપ કોન બોલ રહે
2: હૈ? મેં એક બાર ફિર બતાતા હું, મેં પ્રોફેસર ત્રિપાઠી બોલ રહા હું, મેં દિલ્હી યુનિવર્સિટી મેં પઢાતા હું હિસ્ટરી ઓફ હ્યુમન ઇવોલ્યુશન. રાઈટ, એક મેરા સબ્જેક્ટ હૈ જો મેં અપને સ્ટુડન્ટ્સ કો પઢાતા હું, 40-50 સ્ટુડન્ટ્સ હૈ મેરે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મેં પ્લીઝ આપસે અગર ચાહું આપ મુજે 2 ઘંટે દે સકતે હૈ મેરી ક્લાસ મેં આકે. સબ્જેક્ટ હૈ જો મેં સ્ટુડન્ટ્સ કો બતા રહા હું કે ઇન્સાન બંદર હોતા થા, તો મેરે સ્ટુડન્ટ્સ ઇસ બાત પે યકીન કર નહીં રહે. તો આપ અગર ક્લાસ મેં આ જાયેંગે ના સ્ટુડન્ટ્સ કે સામને, તો સ્ટુડન્ટ્સ કે સામને મેં આપકો ખડા કર દુંગા ઓર આપકા ચહેરા બ્લેકબોર્ડ કે પાસ આ જાયેગા, તો ઉનકો યકીન આ જાયેગા કે હા પહેલે ઇન્સાન વાકઈ મેં બંદર. આઈ એમ શ્યોર કે સારે યકીન કર જાયેંગે કે હા પહેલે ઇન્સાન બંદર હુઆ કરતા થા. બસ ઇતની હેલ્પ ચાહીએ થી મુજે આપકી. તો કબ આ જાયેંગે આપ મુજે યે બતા દીજીએ, કલ કા રખ લે. મેરી બાત મેરી મેરી મેરી મેરી બાત સુનો. આઈ એમ પ્રોફેસર, આઈ એમ પ્રોફેસર. મેરી બાત સુનિયે યાર. આપ આપ હેલો, વૈસે દિલ્હી કિતની ગાલિયાં ખાઉં મેં આપકો હસાને કે લિયે યાર, યે ના ઇન્સાફી હૈ.
1: હેલો,
2: મેં પ્રોફેસર ત્રિપાઠી. મેરી મેરી બાત સુનિયે, મેરી બાત સુનિયે, મેરી બાત સુનિયે, મેરી બાત સુનિયે. મુજે માફ કર દો, થોડા જ્યાદા હો ગયા થા. મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું. મુજે નંબર દિયા થા તુમ્હારી દોસ્ત કપિલ ને, ઉસને કહા થા કે તુમ્હારા મુર્ગા બના દે યાર. મેં મુર્ગા બનાયા હૈ, તુમ રેડિયો મિર્ચી પે હો. આપકી ઇજાજત હો તો મેં હસ લું યાર. મનીષ, વો એક્ચ્યુઅલી સ્ટુડન્ટ્સ કો યકીન નહીં આ રહા થા કે આદમી પહેલે બંદર હોતા થા, ઇસલિયે મને જો લગા કે તુમ આ જાઓગે તો એક બાર કામ બન જાયેગા યાર. ઇન્સાન પહેલે બંદર હોતા થા, અબ મેરે કો યકીન આ ગયા, મેં બતા દૂંગા ઉનકો.
3: मिर्ची मुर्गा नवेद के साथ ओनली ऑन मिर्ची इट्स हॉट
4: भैया मेरे राखी के
5: दिस रक्षाबंधन सेलिब्रेट द ब्यूटीफुल बॉन्ड बिटवीन अ ब्रदर एंड सिस्टर विद अ गिफ्ट एज प्रेशियस एज योर लव सेलिब्रेट रक्षाबंधन विद राज ज्वेल्स
6: कोई भी दिन त्योहार हो उसकी शुरुआत तो मुंह मीठा करवाने से ही होती है आपका प्यार आपका जीवन साथी तब तक नहीं बनता जब तक सामने वाले कह ना दे बात पक्की हुई करो मुंह मीठा अरे पड़ोसियों की गाड़ी भी कहाँ तब तक अच्छी लगती है जब तक मिठाई का डब्बा घर नहीं आ जाता नया घर लो कराओ मुंह मीठा नए घर में नया मेहमान आ जाए कराओ मुंह मीठा ये मिठास खुशियों की है ऊपर वाला देता रहेगा और हम बांटते जाएंगे ले आपको तो भूल ही गए इस शुभ अवसर पर आप भी कीजिए मुंह मीठा
7: नानक फूड्स ब्रिंगिंग स्वीटनेस टू योर लाइव्स
8: रिश्ते विश्वास से बनते हैं रिश्ते निभाने पड़ते हैं ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स
9: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल ये भरोसा है साथ का साथ हर खुशी का सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड इसलिन न्यू जर्सी
10: अपने घर में तो हर कोई शेर होता है मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए इसीलिए लाइन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स आल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155 लॉग ऑन टू lionmtg.com
11: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स बेस्ट क्वालिटी बेस्ट प्राइस रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2
12: छोटी बच्ची हो क्या समझ नहीं आता मिर्ची सुनना है
13: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: જરાક યાદ કરો ને કે જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે વધારે મજા શેમાં આવતી હતી, નિયમોનું પાલન કરવામાં કે પછી નિયમો તોડવામાં? આઈ એમ શ્યોર 90% લોકો એવું કહેશે કે ભાઈ ના ના, નિયમો તોડવામાં જે આનંદ છે એ બીજો ક્યાંય નથી, ને 10% જે લોકો છે એ લોકો રેન્કર છે, ફર્સ્ટ રેન્ક લાયા છે, પણ મજા નથી લીધી જિંદગીની, ખાલી મજાક કરજો હા ભાઈ, તમે ખોટું ના લગાડતા. વાત એ છે કે આજે છે શનિવાર, હવે છે વીકેન્ડ, તો એવા ઘણા બધા નિયમો હોય છે જે આપણે વગર કીધે વગર જાણે પાલન કરતા આવીએ છીએ કે ના ભાઈ આટલા વાગે તો સૂઈ જ જવું પડે. ડિસિપ્લિન છે તમારું કે સવારે ઓફિસ જવાનું હોય, જેમ કે મારે સવારે 6 વાગે આવવાનું હોય છે, તો હું રોજ રાત્રે 10:30 સૂઈ જતો હોઉં છું, પણ એ બધા જ નિયમો આજે તોડી નાખો, કારણ કે કાલે છે રવિવાર. તમે જાગતા ના હો તો જાગો, ઘરમાં એવા નિયમ હોય કે ભાઈ આ પ્રકારનું જ ખાવાનું બને, આવું તો આપણે ના જ કરીએ, તો પછી એ નિયમો તોડો જરા. આજે ઘરમાં કંઈક નવીનતા ટ્રાય કરો. તમારા મમ્મી પપ્પાએ જો ક્યારેય પાસ્તા ના ખાધા હોય, ને તમે મને સાંભળી રહ્યા છો, તો આજે પાસ્તા બનાવો ઘરમાં. જો તમે ગુજરાતી ફૂડ સિવાય કશું નથી ખાતા, તો આજે કંઈક અલ્ટિમેટ પિઝા કંઈ ટ્રાય કરો. કોઈ દિવસ જો કોઈને એવું મન હોય કે પિક્ચર જોવા જવું છે, પણ ના યાર શનિવારમાં તો ટિકિટ થોડી મોંઘી હોય, નથી જવું, ના આજે જઈએ જાઓ, થોડું વધારે સેવ કરી લેજો આવતા અઠવાડિયા. નિયમો તોડો આજે બધા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: ये गाना था करण अर्जुन का, लेकिन लिखा गया था हर भाई बहन के लिए. लड़ाई चाहे रिमोट के लिए हो या आखिरी लड्डू के लिए, प्यार छुपा होता है हर झगड़े के पीछे.
2: तू ना कभी चेंज नहीं होगा.
3: और तू तो देवी है ना.
4: इस राखी बोल दो दिल की बात, क्योंकि नानक फूड प्रेजेंट्स मिर्ची करेगा बंधन पूरा.
1: टू रजिस्टर टाइप राखी एंड सेंड इट टू 9033647244
4: एंड विन गिफ्ट हैम्पर्स फ्रॉम नानक फूड्स, ब्रिंगिंग स्वीटनेस टू योर लाइफ इन एसोसिएशन विद विरानी Jewelers on Oak Tree Road. Festive special offers on 22 carat gold and diamond jewelry. Visit viranijewelers.com.
5: This Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels.
6: Oh no!
7: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
4: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
8: They sell natural diamonds, best quality at the lowest prices.
4: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
9: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
10: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
9: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
11: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq, New Jersey at 1429 Oak Tree Road, Islin, New Jersey today. Tanishq, a Tata product. Terms and conditions apply.
12: तेरा क्या होगा कालिया?
13: सरदार, मैंने आपका नमक खाया सरदार,
12: अब मिर्ची खा.
14: रेडियो मिर्ची, इट्स हॉट.

0: સાંભળવા માટે ઉઠી જાઓ, થોડીક જ વારમાં મોર્નિંગ મંત્ર આવશે. આજના દિવસે કેટલા બધા પ્લાન કર્યા હશે, કારણ કે વીકેન્ડ છે, હવે સેટરડે સન્ડે છે. તો પછી પ્લાન કર્યું હશે કે ફલાણા રિલેટિવ જેમને આટલા સમયથી મળી નથી શક્યા એમના ઘરે જતા આવીએ. યાર મારે મંદિર જવું હતું, આખા વીક હું જઈ નથી શકી, જઈ આવીએ. અલા પિક્ચર કેટલા સરસ રિલીઝ થયા છે, થિયેટર જઈ આવીએ. મારા ફ્રેન્ડ્સને હું કેટલા ટાઈમથી નથી મળી, કરી આવીએ. યાદ એટલા માટે અપાવડાવું છું કે જેથી કરીને ભૂલી ના જાઓ ફરીથી, કારણ કે વીકેન્ડમાં પ્લાન તો કર્યું હોય બધું જ, કે આ કરીશ, તે કરીશ, ફલાણું કરીશ, આ બી કરી લઉં, પેલું બી કરી લઉં, આને બી મળી લઉં, પેલાને બી મળી લઉં, પણ પછી એક્ઝિક્યુટ ના થતું હોય. એક્ઝિક્યુટ કરજો આજના દિવસે અને કાલના દિવસે. અને હા, ખાસ રિમાઇન્ડર, ચા, ફાફડા, ગાંઠિયા, જલેબી, કોઈ જગ્યાએ બહાર જઈને ભજીયા ખાવાનો જો પ્લાન હોય તો આને તો કેન્સલ ના જ કરતા, મને એડ્રેસ આપજો કઈ જગ્યાએ આવા મજા લઈ શકાય જેનો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. થોડીક જ વારમાં મોર્નિંગ મંત્રા સાથે પાછો આવું છું. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો મિર્ચી. ઇટ્સ હોટ
1: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: આજે સવારે સવારે જ્યારે મેં ઘરની બહાર પગ મૂક્યો ત્યારે મારા એક્ઝેક્ટ સામેના ઘરમાં સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું હતું. ઘણો બધો સામાન એવો હતો કે જે બહાર મૂક્યો હોય. આંટી ઝાડુ મારતા હતા, અંકલ બનિયાનમાં મદદ કરતા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે શું થઈ રહ્યું છે ભાઈ સવાર સવારમાં આંટી? તો મને કહે, હા દિવાળી જેવી સાફ સફાઈ માંડી છે. મેં કીધું, કેમ હમણાં દિવાળીની સાફ સફાઈ? તો કે એમાં શું છે, જ્યારે કચરો થઈ જાય ત્યારે સાફ સફાઈ કરી લેવાની. મેં કીધું, વાત તો બરાબર છે. આનાથી મને એક વિચાર આવ્યો કે ઘરની સાફ સફાઈ એ તો આપણે કરતા જઈએ છીએ, પણ મનની સાફ સફાઈનું શું? એ કેટલા લોકો રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે કે ભૂલી જઈએ છીએ આપણે. હવે મનનો કચરો શું છે? તો કે નેગેટિવ ફિલિંગ્સ, નેગેટિવ ઇમોશન્સ. પેલાએ મને ગયા વર્ષે આવું કીધું હતું, એ હમણાં સુધી મારે સંઘરીને રાખવું છે. એ છે તમારો મનનો કચરો. પેલાના લગ્નમાં ગયા હતા, એને આવો વ્યવહાર કરવાનો હતો આપણી જોડે, આપણી સાથે એવું ના કર્યું. એ તમારા મનનો કચરો, કોઈ ખૂણામાં હશે એવું કંઈક. એની બર્થડે હતી, મેં એને ગિફ્ટ આપી, એણે મને રિટર્ન ગિફ્ટ બી ના આપી. આ તમારો મનનો કચરો. એટલે બાજુવાળા પાસે ગાડી કેમ નહીં આવી? આ લોકો કમાયોમાં છે કે નહીં? આવું કેવી રીતે યાર, આપણા કરતા પહેલા એને ગાડી કેમ નહીં લીધી? એટલે પહેલાને પ્રમોશન કેમ ન મળ્યું યાર? ઓફિસમાં મળવું જ ના જોઈએ? આ બધી જ ફિલિંગ્સ, આ બધા જ ઇમોશન્સ મનનો કચરો. આની સાફ સફાઈ કરવાની છે તમારે. હવે આની સાફ સફાઈ કરવાની કેવી રીતે? તો દરેક વ્યક્તિની પોતાની અલગ ટેકનિક હોઈ શકે. કોઈ મેડિટેશન કરે, કોઈ જતું કરે. મારા પ્રમાણે જતું કરવું એ સૌથી મોટી એક્સરસાઇઝ છે, સૌથી મોટું ઝાડું છે તમારા મન ઉપર. એટલે જવા દો ને યાર, કેટલો કચરો સંગ્રહી રાખવાનો. હે, ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: હેલો, યે સ્વર્ગીય અનિલ ચૌહાન કે યહાં સે બોલ રહે હૈ ભાઈ સાહેબ?
2: કિસકે યહાં સે?
1: સ્વર્ગીય અનિલ ચૌહાન.
2: મતલબ કિસકે યહાં બાત ફોન મિલાયા આપને?
1: સ્વર્ગીય અનિલ કે યહાં ફોન મિલાયા ભાઈ સાહેબ. મેં સે બોલ રહા હું,
2: બોલ રહા હું, અનિલ હી બોલ રહા હું, સ્વર્ગીય નહીં હું, મેં જિંદા હું.
1: સર, સ્વર્ગીય અનિલ ચૌહાન ઉનકા પૂરા નામ હૈ સર. મેં સે બોલ રહા હું, પોસ્ટમાર્ટમ ડિપાર્ટમેન્ટ સે. તો યે સ્વર્ગીય અનિલ ચૌહાન કે યહાં સે કોઈ હો તો ઉનસે બાત કરા દીજિયે.
2: દિમાગ ખરાબ હૈ તેરા? અબે મેં ખુદ બોલ રહા હું, તું સોચ કમ સે કમ.
1: સર, આપ યે બેવકૂફી કી બાત ના કરે. આપ એક તો જુબાન સવાલ કી બાત કરે. મેં પોસ્ટમાર્ટમ ડિપાર્ટમેન્ટ બોલ રહા હું. આપ કહે રહે આપ જિંદા હૈ, પોસ્ટમાર્ટમ કર રખા હમને, આપકી રિપોર્ટ આ ગઈ હૈ સર, આકે લે જઈએ પોસ્ટમાર્ટમ કી રિપોર્ટ.
2: સર, યે નહીં, તું અનિલ ચૌહાન સે હી બાત કર રહા
1: હૈ? સ્વર્ગીય અનિલ ચૌહાન યાર, આપ જો લક્ષ્મીનગર મેં રહેતે, મેં ઉનકી બાત કર રહા હું.
2: ખરાબ હો ગયા આપકા કે સ્વર્ગીય અનિલ ચૌહાન, મેં જિંદા હું ભાઈ. મેં રહા ઘર પરિવાર વાલે મેં, તેરે કોઈ પાગલ તો નહીં હો ગયા?
1: કોણ કોણ કોણ કોણ પાગલ હો ગયા આપકી પોસ્ટમાર્ટમ? મેરી બાત સુન લીજિયે આપ.
2: નહીં,
1: મેં મારા પોસ્ટમાર્ટમ હમને કિયા, સ્વર્ગીય અનિલ ચૌહાન સે બાત કરની હૈ, ઉનસે બાત કરાઈ. બીચ મેં આપ કેસે આ ગયા યાર, કમાલ કર દિયા આપને. દિમાગ ખરાબ મેરા નહીં હો, આપકો યકીન નહીં તો દોબારા આગે પોસ્ટમાર્ટમ કરા લો. એક હી રિપોર્ટ હૈ દોનો કી.
2: ડોક્ટર બોલ રહો તું?
1: મેં ડોક્ટર વિજય બોલ રહા હું યાર. મેને ખુદ પોસ્ટમાર્ટમ કિયા ઉનકા.
2: કેસ
1: કરૂંગા. કેસ આપ ક્યા કરેંગે? કેસ તો મેં ઉન પે કરૂંગા, સ્વર્ગીય અનિલ ચૌહાન પે, ક્યુંકી પોસ્ટમાર્ટમ કી રિપોર્ટ પે લિખા હુઆ આપ બાપ બનને વાલે થે, વો બાપ બનને વાલે. બેવકૂફી કી બાત મત કરિયે આપ. આપ આઈએ યહાં પે પોસ્ટમાર્ટમ ડિપાર્ટમેન્ટ મેં દિખાતા હું આપકી લાશ, આપકી બોડી દિખાતા હું યહાં પે આકે. પોસ્ટમાર્ટમ તો કરી છોડું મેં.
2: જી,
1: સ્વર્ગીય અનિલ ચૌહાન જી કે યહાં સે કોઈ બાત કર સકતે મેરે સે? મેરી બાત સુનિયે. આપ ફોન મત કાટિયેગા, બડા મુશ્કિલ સે મિલતા હૈ. અનિલ ચૌહાન જી, મેં રેડિયો મિર્ચી સે નવેદ બોલ રહા હું, ઓર આપ રેડિયો મિર્ચી પે હૈ, આપકા મુર્ગા બનાયા હૈ, છોટા સા મજાક કિયા હૈ. આપકી ઉમ્ર બહોત લંબી હૈ યાર, આપ ટેન્શન ના લે. સર, મેં પીટને કો તૈયાર હું, લેકિન આપકી હંસી સુન કે મુજે મજા આતા હૈ. અબ મેરે સાથ આપ પ્યાર સે કહે દીજિયે.
3: Mirchi Murga, Naveed ke saath, only on Mirchi. It's hot.
4: Yep, Pajak.
5: This Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels. Food?
6: Yes.
5: Shopping?
6: Yes.
5: Entertainment?
6: Double yes.
5: Or health fair?
6: Of course. Sab kuch ek hi jagah. Indo-American Community Fair, September 12th or 13th, Sri Krishna Mandir, Morganville.
7: For vendors and information, visit www.krishnatemple.org.
8: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
9: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
4: इनएफिशिएंट, वेरी कॉम्प्लेक्स,
10: क्लमजी और
4: कंफ्यूजन ही कंफ्यूजन।
9: डिसजॉइंटेड सॉफ्टवेयर को यूज करना उतना इजी नहीं जितना आप समझ रहे हैं। टूटे फूटे सॉफ्टवेयर से छुटकारा पाओ, अपने बिजनेस के लिए Zoho One ले आओ। Zoho One इज एन ऑल इन वन इंटीग्रेटेड सॉफ्टवेयर सुइट जिससे आप अपना पूरा बिजनेस चला सकते हैं। यस, यू हर्ड दैट राइट, यू कैन रन योर एंटायर बिजनेस, सेल्स, मार्केटिंग से लेके कस्टमर सपोर्ट, अकाउंटिंग, ऑपरेशंस या एचआर। काम अनेक, सॉफ्टवेयर एक, Zoho One। गेट योर फ्री ट्रायल एट zoho.com/one।
11: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं। दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक। मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स। बेस्ट क्वालिटी, बेस्ट प्राइस। रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर। आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2।
9: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है।
12: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड।
9: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है।
13: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा।
9: मॉरल ऑफ द स्टोरी नंबर वन, सिर्फ एक ही होता है,
14: एक ही होता है।
9: जैसे USA की सबसे ऑथेंटिक रेडियो लिसनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची। मिर्ची बाकी जो है वो सिर्फ है। रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं। इट्स हॉट।

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઘણા બધા એવા કામ હશે કે જે તમારાથી આખા વીકના ડ્યુરેશનમાં ના થયા હોય, તો આજનું રિમાઇન્ડર છે કે વીકેન્ડ છે, વીકેન્ડ એ બધા જ પેન્ડિંગ કામ કરી લો. નાના નાના કામ હશે, પંખાની કોઈ સ્વિચ બગડી ગઈ હોય, લાઇટનો બલ્બ લાવવાનો હોય, કુલર બહુ ચલાવ્યું હોય આ વખતે તો એના ફિલ્ટર સાફ કરવાના હોય, એસીના ફિલ્ટર સાફ કરવા માટે કોઈ માણસ બોલાવવાનો હોય, ગાડી અંદર અને બહારથી સાફ કરાવવાની હોય, કારણ કે પછી આખા વીકના ડ્યુરેશનમાં તો તમને સમય મળે નહીં. આખા અઠવાડિયાથી ઇસ્ત્રીના કપડાં કંઈ પડી રહ્યા હોય તો પછી જલ્દીથી એને ધોબીને આપી આવો. આ બધા જ કામ હશે. જોઈ લો, લિસ્ટ બનાવી લો, કહેજો ઘરમાં કોઈ પૂછે તો કે ભાઈ કેવી રીતે યાદ આવ્યું, તો કહેજો કે ભાઈ કૃતાર્થ યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ, અ વેરી ગુડ મોર્નિંગ.
1: एक सुपरस्टार जो कहीं छुपा बैठा है,
2: जिसके शब्दों में आग है,
1: जिसकी आवाज में जादू है,
2: और उस छुपे हुए टैलेंट को चाहिए बस एक ऐसा मंच जो पूरी दुनिया को हिला दे. इंडियन अमेरिकन वुमेन एंटरप्रेन्योर्स एसोसिएशन प्रेजेंट्स साल का सबसे बड़ा टैलेंट हंट, मिर्ची हॉट माइक.
1: आज ही रजिस्टर करें, व्हाट्सएप अस हॉट माइक और भेज दें 9033647244 पर. ग्रैंड फिनाले एट एंटरप्रेन्योर्स एक्सपो एंड फन फेस्ट ऑन सितंबर 27th एट पार्लर बैंक्वेट एडिसन. This Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels.
3: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
4: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
3: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
5: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
6: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी, स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
7: क्या बनाया आज? शाही पनीर बनाए, कढ़ाई पनीर बनाए, मटर पनीर बनाए या फ्राई पनीर बनाए? अगर आपके पास नानक पनीर है तो आप कुछ भी बना सकते हैं. आंखों में चमक और चेहरे पे नूर सिर्फ ब्यूटी पार्लर जाने से नहीं आता, उसके लिए अच्छा खाना भी खाना पड़ता है. खाना भी वो जो क्वालिटी और टेस्ट में हो नंबर वन, जैसे आप सबकी पसंद नानक पनीर. सो गुड, सो प्योर, इट्स नानक.
8: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
9: They sell natural diamonds, best quality at the lowest prices.
8: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
10: Tera kya hoga, Kalia?
11: Sardar, maine aapka namak khaya, Sardar.
10: Ab, mirchi kha.
12: Radio Mirchi, it's hot.
13: Yeah. Wanna feel that? Come on, girl. Be the beat.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: एक छोटी सी चिप की कीमत तुम क्या जानो गुजराती बाबू। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची, हूँ छू कृतार्थ। सेमीकंडक्टर चिप जेनी अछत आखी दुनिया में सर्जाई छे, हवे एना असरो बैंकिंग सेक्टर ऊपर पण देखाई रहा छे। डेबिट अने क्रेडिट कार्ड में सेमीकंडक्टर चिप नो उपयोग करवामां आवे छे। हवे ज्यारे सेमीकंडक्टर चिप छे ज नहीं तो तमने कार्ड केवी रीते इश्यू करवामां आवे, एना कारणे तकलीफ एवी थई छे कि 1.66 करोड़ जेटला नवा खाता खुल्या छे, પણ એની સામે ખાલી 40 લાખ લોકોને જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પહોંચાડવામાં આવ્યા છે, બાકી બધા લોકો વેઇટિંગ લાઇનમાં, જ્યારે આવશે ત્યારે આવશે। આના પહેલા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જ મોટી અછત સર્જાઈ હતી, જેના કારણે કાર્સનું જે વેઇટિંગ છે એ વધી ગયું હતું। ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ફંક્શન્સ છે કારમાં જે પ્રોવાઈડ હવે નથી કરવામાં આવતા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બીકોઝ ઓફ સેમીકન્ડક્ટર્સ। બેન્કિંગ સેક્ટરમાં આવું થયું એનાથી મને તો આનંદ છે કે ચલો ક્રેડિટ કાર્ડ નહીં આવે ને તો ખર્ચો ઓછો થશે, કારણ કે યાર ક્રેડિટ કાર્ડથી તો બહુ વધારે ખર્ચો થઈ જતો હોય છે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ, ઇટ્સ હોટ।

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. વીકેન્ડ શું કામ આવે? શું કામ શનિ અને રવિ અગત્યના છે? શું કામ અઠવાડિયામાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ હા, આવા બે દિવસ હોવા જોઈએ કે એક દિવસ કદાચ હાફ ડે રજા હોય, કાં તો ઘણા લોકોને બે બે દિવસ ફૂલ ઓન રજા જ રજા હોય. મારા પ્રમાણે એટલા માટે કારણ કે આપણે જરાક ઇન્ટરોસ્પેક્શન કરી શકીએ, આપણે થોડા ઠેરાવ સાથે વિચારી શકીએ કે લાઈફ બરાબર ડિરેક્શનમાં તો જઈ રહી છે ને. કારણ કે એમાં કેવું છે ને કે જ્યારે વીક ડેઝ ચાલતા હોય, જોબની માથાકૂટ ચાલતી હોય, બોસ માથે બેઠો હોય, એમ બેતાલની જેમ ચડેલો હોય તમારા ઉપર, વિક્રમ બેતાલની જોડી બનાવીને તમે ચાલતા હો, એ વખતે ખબર ના પડે, એ વખતે ઘણી બધી વસ્તુઓ વિચારવાની રહી જાય, ઘણા બધા સપના ભૂલાઈ જાય, તમારી દિશા ભટકી જાય. જરાક બેસો, શાંતિથી વિચાર કરો કે મારું જે જીવન છે એ જ ડિરેક્શનમાં જઈ રહ્યું છે કે જ્યાં મારે એને લઈ જવું છે. વીકેન્ડમાં સમય છે, વિચાર કરજો. હું શ્યોર છું કે ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મળશે કે ના યાર, આ ડિરેક્શન તો નથી લેવાની યાર, ક્યાં આવી ગયા યાર. થેન્ક મી, મેં યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: ये गाना था करण अर्जुन का, लेकिन लिखा गया था हर भाई बहन के लिए. लड़ाई चाहे रिमोट के लिए हो या आखिरी लड्डू के लिए, प्यार छुपा होता है हर झगड़े के पीछे.
2: तू ना कभी चेंज नहीं होगा.
3: और तू तो देवी है ना.
4: इस राखी बोल दो दिल की बात, क्योंकि नानक फूड प्रेजेंट्स मिर्ची करेगा बंधन पूरा.
1: टू रजिस्टर टाइप राखी एंड सेंड इट टू 9033647244
4: एंड विन गिफ्ट हैम्पर्स फ्रॉम नानक फूड्स, ब्रिंगिंग स्वीटनेस टू योर लाइफ इन एसोसिएशन विद विरानी Jewelers on Oak Tree Road. Festive special offers on 22 carat gold and diamond jewelry. Visit viranijewelers.com.
5: This Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels.
6: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए Lion Mortgage. The king of mortgage industry.
7: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
8: For more information, call 732-339-3155. That is 732-339-3155.
9: इंडिया के रंग, सुर और स्वाद सब कुछ एक जगह.
10: एक्सपीरियंस जन्माष्टमी फेस्टिवल विद कृष्णा लीला, ट्रेडिशनल डांसेस, लाइव म्यूजिक, भजन्स, डिलीशियस फूड, शॉपिंग एंड किड्स एक्टिविटीज.
9: संडे अगस्त 23rd 1 to 6 PM, न्यू ब्रंसविक परफॉर्मिंग आर्ट्स सेंटर, लोकेटेड एट 9 लिविंगस्टन एवेन्यू, न्यू ब्रंसविक. फ्री एंट्री एंड पार्किंग. आवर वेबसाइट इज www.newbrunswickarts.org. कॉल ट्रेसी एट 9089172862.
11: જય ગુરુદેવ. અવસર આવીને ઉભો છે આંગણે, ચલો ભેગા મળી ગણેશજીના આગમનની તૈયારી કરીએ. આપણે ગાયત્રી ચેતના સેન્ટરના ગણેશ ઉત્સવમાં જોડાયો, જેમાં 14 સપ્ટેમ્બર સોમવારે સાંજે 4 વાગે થશે ગણેશ સ્થાપના, અને સાંજે 7 વાગે થશે ગણેશ આરતી, અને 20 સપ્ટેમ્બર સાંજે 4 વાગે વિસર્જન. વધુ માહિતી માટે કોલ ગાયત્રી ચેતના સેન્ટર, વિસ્કાટવે, ઓન 7323578200. જય ગુરુદેવ.
12: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
13: They sell natural diamonds, best quality at the lowest prices.
12: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
14: Batting to kafi sare karte hain. Virat ek hi hota hai.
15: Kohli goes down the ground. Kohli goes out of the ground.
14: Filmon mein villain ko dhote to bahut hain, par Bachchan ek hi hota hai.
16: Ise apni jeb mein rakh le Peter. अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
14: मॉरल ऑफ द स्टोरी नंबर 1, सिर्फ एक ही होता है,
17: एक ही होता है.
14: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिस्नरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर 1 साउथ एशियन चैनल है मिर्ची. मिर्ची बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.
18: It's 2:30 PM. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ભાઈ મોંઘવારી તો જુઓ કેટલી બધી વધી ગઈ. ગયા વર્ષે આ વસ્તુ હું આટલામાં લેતો હતો ને આ વર્ષે આટલામાં આખું બજેટ ખોરવાઈ ગયું. ખબર નહીં ભાઈ આગળ શું થશે. વસ્તુ હું આટલામાં લેતો હતો ને આ વર્ષે આટલામાં આખું બજેટ ખોરવાઈ ગયું. ખબર નહીં ભાઈ આગળ શું થશે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી.

વધારે પડી ગયો હોય તો પણ મોંઘવારી ઉપર અસર કરતું હોય. ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ વસ્તુઓ ઇમ્પેક્ટ કરી રહી છે, ઘણા બધા ફેક્ટર્સ હોય જે મારા અને તમારા કંટ્રોલથી બિલકુલ બહાર છે, મારી અને તમારી સમજણથી પણ બહાર છે. શાહરૂખ ખાને કોન્ક્લેવમાં વાત કરી હતી કે ભાઈ મોંઘવારી મારા અને તમારા કંટ્રોલમાં નથી જેવી રીતે હું કહી રહ્યો છું, પણ તમારી ઇન્કમ તમારા કંટ્રોલમાં છે. એવા સોર્સેસ શોધો કે જેથી કરીને તમે તમારી ઇન્કમમાં વૃદ્ધિ કરી શકો. સેકન્ડરી ઓપ્શન શોધો કે અચ્છા હું નોકરી કરું છું તો આની સાથે બીજી કઈ એવી વસ્તુ કરી શકું કે જેથી કરીને મારી ઇન્કમમાં વૃદ્ધિ થાય. કારણ કે આ મોંઘવારીની ચર્ચા એને કોઈ અંત જ નથી. આવતા વર્ષે પણ સેમ જ ન્યૂઝ તમે સાંભળશો કે ઓહ આ વર્ષે પણ આટલી બધી મોંઘવારી વધી ગઈ. એ વધતી જ રહેશે, હું અને તમે એમાં કંઈ જ નહીં કરી શકીએ. મારા અને તમારા હાથમાં પોતાની ઇન્કમ છે એના ઉપર ફોકસ કરીએ. શું કહો છો? યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. આઈ હોપ કે વાત સમજાઈ હોય.